મહેપાલ મહેતા જ્યોતિ ઉપયોગી ગાય યોગિતા બોલોગન છોડો નકળો અચ્છી આજગ એપણ કાર્યક્રમ પ્રસ્તુત કરતા દીપિકા પંત ઓર યાકે દગાડ આજગ એપણ કાર્યક્રમ સંપન્ન કરના આપણ રેડિયો દગાડી દીપા જોશી કા અનુમતિ દિયો આગલ કા ફિર ભેટ હોઈ નમસ્કાર.